તજીરા મારે જો કુલવી લોકગીત શૂણો એરા ઓર એ લોકગીત આ ગાણેવાળી મારે કલાકાર થી ટિંકુ તા એબે મારે એરા કુછ ગલ બાત કરની કે મારે જણ અધિકાર ઓર કર્તવ્ય આસા એતે બારે દે અધિકાર ઓર કર્તવ્ય રા એકી સિક્કે દોઈ પહેલું આસા ઓર મારી જિંદગી દી એકી નાગરિકે જિંદગી દી અધિકાર ઓર જણ કર્તવ્ય રા ઇના દુયો બરાબર મહત્વ હા ઓર જીદી રા અધિકાર ઇન્સાન લે સમાજ ઓર રાજ્ય ફેરા કે પ્રાપ્ત હોય તા સાથી જણ મારે કર્તવ્ય રા સો તે નૈતિક ઓર સંવૈધાનિક દાયિત્વ હોય અધિકાર બગેર ઇન્સાનો વિકાસ સંભવ નહીં હતી ઓર આપણે જણ કર્તવ્ય રા તે બગેર જે જણ અધિકાર આ એ તો કોઈ અર્થ નહીં હતી તા મારો જણ સંવિધાન એરા સો દેશે સવિ નાગરિક લે વ્યાપક અધિકાર દેયા સાથી કુછ મૂળ કર્તવ્ય વેરા પાલન સુનિશ્ચિત મારો સંવિધાન કરાવા અધિકાર કેરા અધિકાર સે સુવિધા સા સો આઝાદી આસા સે

તો જીરા મારે જો કુલવી લોકગીત છૂણો ઓર એવું લોકગીતા ગાણાવાળા કલાકાર થે રમેશ કુમાર બાઈ મેયો દિહાડે રહા હામે મનાવી અંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસે રૂપથી ઓર જૈવ વિવિધતા માનવ જિંદગી ઓર જણ પૃથ્વી અમારી ધરતી આ એથી અસ્તિત્વ તઈ બહુ આવશ્યક આ એથી હમે જે ફાયદે ગોલ કરી તસેરા ઇનામૈયા ખાદ્ય સુરક્ષા ઔષધીય મહત્વ પર્યાવરણીય સંતુલન આર્થિક વિકાસ સાંસ્કૃતિક ઓર સામાજિક મહત્વ તા ઇનામી હમે જે ગોલ કરીએ રા ખાદ્ય સુરક્ષા ગોલ કરી ઇન્સાનલે ભોજન કઈ પૌધે માધ્યમક પ્રાપ્ત હોય કઈ પશુ માધ્યમક પ્રાપ્ત હોય રા ઓર ખેતીબાડી સફલતા તઈ ભી જૈવ વિવિધતા બહુ જરૂરી આ ઓર એતે સફલતા જૈવ વિવિધતા કે હી નિર્ભર કર કઈ પ્રકારે જુણ ફસલ રા સે હમલે પોષણ ઓર જુણ ખાદ્ય સુરક્ષા તે આ પ્રદાન કરા ઔષધીય મહત્વ ભી બહુ મહત્વપૂર્ણ રા કઈ જુણ જીવન રક્ષક દવાઈ આસા મારે પૌધે આ ઓર હોર ચીજા જોણ મારે ઇલાજાથી કામ આ સે હમે કઈ પૌધે કે કઈ જીવા કે પ્રાપ્ત હોય એ હમે ગોલ કરી શકીએ આયુર્વેદ યુનાની પદ્ધતિ આધુનિક ચિકિત્સા એના સૌથી ઉપયોગ હોવાળી કઈ જણ ઔષધિ એરા સે જૈવિક સંસાધન કે આધારિત આશા તા પર્યાવરણીય સંતુલને હમે ગોલ કરીએ રા સૌરા જૈવ વિવિધતા જણ આશા સો પારસ્પરિક જણ પારિસ્થિતિક તંત્ર તેવું સંતુલિત બનાવા ઓર પેડ પૌધે રા કાર્બન ડાયોક્સાઇડ તા શોષિત કરા પ્રાપ્ત કરા ઓર ઓક્સિજન બદલે દે રા ઓર જણ જલવાયુ પરિવર્તન તેતે જણ પ્રભાવ આ સ્વાભિરા જૈવ વિવિધતા કમ કરા ઓર આર્થિક વિકાસ તઈ ભી જૈવ વિવિધતા બહુ જરૂરી આશા હમે ગોલ કરી શકી ખેતીબાડી કૃષિ મત્સ્યપાલન પર્યટન વન ઉત્પાદ ઓર જણ ઔષધિ ઉદ્યોગ એરા જે સબ એરા જૈવ વિવિધતા કે આધારિત ઓર લાખો લોગાલે તે માધ્યમક રોજગાર પ્રાપ્ત હોવા જૈવ વિવિધતા સામને આજ કઈ ચુનૌતી વેરા જે જણ અમેરિકી જંગલ બડી તેજી કે લોગે કાટને લાયને ઓર બડે પૈમાને કે જબ જંગલ નષ્ટ હોણે તા સો જૈવ વિવિધતા સબકે બડો ખતરો આશા સાથી પ્રદૂષણ જે ભી જંગલ કમ રહોણે પ્રદૂષણ ભી આપણે આપી બળને રાખીલે જંગલ મારે જણ કાર્બન ડાયોક્સાઇડ આ ત્યાં અવશોષિત કરા ઓર બદલાલે હમલે ઓક્સિજન દેયા ઓર પ્રાણવાયુ એક કિસ્મે જે પેદા કરા તા વાયુ જલ ઓર ભૂમિ પ્રદૂષણ કે કઈ પ્રજાતિ જણા સાથે તો જીવન સંકટાથી પડા ઔદ્યોગિક કચરો ઓર પ્લાસ્ટિક પ્રદૂષણ એરા વિશેષ રૂપે એથી તઈ હાનિકારક આશા સાથી અમે ગોલ કરી શકીએ રા જલવાયુ પરિવર્તનો વૈશ્વિક તાપમાન દે વૃદ્ધિ હોતી લાગીને બળદો લાગણો અનિયમિત વર્ષા ઓર જણ પ્રાકૃતિક આપદા એરા સે જૈવ વિવિધતા પ્રભાવિત કરા ઓર કઈ પ્રજાતિ એથી વજહ કે વિલુપ્ત હોણે કગારા ગઈ પહોંચી ગઈ